ઘણા ઘણા કાર્યક્રમ સુનવા વાળી સભી બેણિયા કરતા ચિત્રાવણા કો ઘણો ઘણો રામ રામ. ઓર બેણિયાઓ, આશા કરું છું કે ગરમી કા મોસમમાં સબ મારી બેણિયા રાજી ખુશી હોગી, સ્વસ્થ હોગી. બેણિયાઓ, આપણી ધરતી હરી ભરી રહેવા, ખેત આપણા લહેરાતા રહેવા, હર ઘરમાં ખુશિયાલી બની રહેવા, એક લેખ આપણા પૌધા કો સ્વસ્થ રહેવો બહુ જરૂરી છે. તો આજ છે બેણિયાઓ વિશ્વ પૌધા સ્વાસ્થ્ય દિવસ, જો હર સાલ 12 મે કે દર મનાયો જાવ છે. બેણિયાઓ, જશા આપણ બીમાર પડ જવા છા, વશાઈ પૌધા ભી બીમાર હો જાવ છે, કભી ભી વામાં કીડો લાગ જાવ છે, ઓર કભી પત્તિયા પીળી પડ જાવ છે, ઓર યહાં સબકી વજહ સે વહ સૂખ ભી જાવ છે. સમય રહેતા આપણ નવા કી દેખભાળ ન કરી તો આપણી પૂરી ફસલ ખરાબ હો જાવ છે. તો ફસલા કો સ્વસ્થ રહેવો ઘણો જરૂરી છે. તો આજ આપણી ચર્ચા પૌધા કી સુરક્ષા, આછી ખેતી વ સ્વસ્થ જીવન કી છે. પૌધા કતાઈ સમય સમય શું ખાદ પાણી દેવા, ખેતામાં સાફ સફાઈ રખાણા, ઓર જતની જરૂરત હોવ વતનો હી આપણ કીટનાશક કામ લેવા, ગોબર કી ખાદ વ જૈવિક ખેતી અપનાવવા, આછા બીજ કો ઉપયોગ કરા, ઓર બીજ બીજ માં કૃષિ વિશેષજ્ઞ સુધી સલાહ લેતા રહેવા. બેણિયાઓ, પૌધા સ્વસ્થ રહેગા તો ખેતી આપણી આછી હોગી, તો અનાજ ભી આપણી છોકો માં લગો, ઓર આપણ સબ ખુશ વ સ્વસ્થ રહેગા. હરા ભરા ખેતી આપણી અસલી પહેચાન છે. તો આજ વિશ્વ પૌધા સ્વાસ્થ્ય પર દિવસ પર આપણ સંકલ્પ લેવા કે પૌધા વ પર્યાવરણ કી રક્ષા કરાંગા, જ્યાદા સુ જ્યાદા પેડ લગાઉંગા, ઓર આપણી ખેતી ભી સુરક્ષિત રખાણાંગા.

ભેણિયો, ગરમી ઘણી પડ રહી છે ભેણિયાઓ, દન પદન તાવડો તેજ હો રહ્યો છે. તો ભેણિયો બના કામ 12 બજા સુ 4 બજા તક કતઈ બાર મત ખડો. ઓર બાર ખડવા કો કામ ભી હો ને ભેણિયાઓ, તો માથા પર ગમછો ટોપી ઓર છાતો લગાડી ખડો, ઓર પાણી કી બોતલ તો સાથી રખાણો, ઓર જ્યાદા સુ જ્યાદા પાણી પીઓ. નીબુ પાણી, છાછ, લસ્સી, બેલ કો શરબત ઓર કેરી કા આંચ કી છાછ પીતા રહેવો. યે ભેણિયાઓ આપણા શરીરી ઠંડક દેવ છે. હલકા વ સૂતી કપડા ફેરો, બાસી ખાણો તો કતઈ મત ખાઓ, ઓર ખાલી પેટ ભી ઘર સુ મત ખડો. છોટા બચ્ચા ઓર બુજુર્ગા કો ભી ધ્યાન રખાણો. તાવડામાં આપ પણ આપણા બાળ બચ્ચાએ ભી ન ખેલવા દેવા. ઓર ભેણિયાઓ યે સબ સાવધાનિયા રાખતા હું અભી, અગર ફેર ભી લૂ લાગવા કા લક્ષણ આપણી નજર આવે, જશા કી ચક્કર આ રહ્યા હોવે, ઉલટી હો રહી હોવે, તેજ સિર દર્દ હોવે, તો તુરંત આપણ ઊંછાયામાં બિઠાવા, પાણી પીલાવા, ઓ ડાક્ટરી દેખાવા. થોડી સી સાવધાની આપણી બીમારી સુ બચા શકે છે ભેણિયાઓ. તો મારો તો આ અંતમાં યોઈ ખેવો છે કે સ્વસ્થ રહેવો, મસ્ત રહેવો, ઓર દેવો થકી બનાય ઇજાજત. ચાલા છા, રામ રામ.